ઈશી ઈદ જુલાઈ યાની તોરો દ્યારુઈ હચિસનીઓ અને ઈદ ખ્યાજતા કુશલ ડોક્ટર હચમુરંગ એકે એકે ઈદ દૂરદર્શી પ્રશાસક રંગ જનસેવકલી અને તોચનીઓ અને નું સમાજ કુમો ભોષંગ 1991 મેક્ષ હર ભોષંગ જુ દ્યારુ દોક ચુક ચિકિત્સક દિવસ રૂપો મોનેઝમદે બૈસી તોરો દ્યાર કશાનું જુલી યાદ દિલાજિતકી ડોક્ટરેનું કમંગ આસાન માનીસરીઓ કઈ બિરંગ દોગાનું વ્રતિંકા લાય કમંગ લર્નિંગ પડેત આપાતકાલીન પરિસ્થિતિઓ ખ્યાજતા દોગા અનેગાનું પેરંકા વર્ક્યોનીની મરીઝેનું સેવા લજનીઓ કોરોના મહામારી દૌરાન કશા સ્તંશિતકી ડોક્ટરે નર્સે રંગ અય સ્વાસ્થ્ય કર્મીગાસ અનેગાનું જાનુ પર્વા મલન્નન મીનુ સેવાગા લાંશિદનીઓ દોગાનું તમ સમર્પણ જુદેશ કબીલી મબોશિમ સોકેઝમદે બૈસી મગર શ્રીફ ડોક્ટરેન દેની કશાનું સહેતુ જિમ્મેદારી મનીઝનીઓ કશાનુલી મ્રાઓ સ્વાસ્થ્ય પ્રતિ જાગૃક નિમગ્યામિક સંતુલિત ખાઉઝામિક ત્યારુચુ કુમો વ્યાયામ લન્નિક દમ નિદ્રંગ ઉન્નિક સ્વચ્છતા ધ્યાનતામિક સમય સમય દેન સ્વાસ્થ્ય જાંજલી જરૂર લનિમ ગ્યામિંગનીઓ બૈસી અઈ ખાસ બતંગ જે લીધું કે બિના ડોક્ટરુ સલાસ દોક થચી શેલમાઝામ ગ્યામિંગનીઓ કઈ મી ગા ઇરંકેનું બતંગ રોંચીસ યા ઇન્ટરનેટ દેન ખ્યા ખ્યા શેલ શુરૂ લંચનીઓ જુ સ્વાસ્થ્ય તાંગેસ નુકસાન તાનીચીનીઓ દોક સહી ઇલાજુ તાંગેસ હંમેશા ધમ યોગ્ય ડોક્ટરુ સલાહ ઉનિમ ગ્યામિક તોગી સુરક્ષિત તરીકાસ જુ ઇલાજ હચિસનીઓ બૈસી મરીઝ રંગ ડોક્ટરુ માજો વિશ્વાસુ રિશ્તા વાલી ઈદ ખાસ નિઝનીઓ અગર કશા ડોક્ટરેનું મરાઉટો દુબારે સહી જાનકારી રન્ના અઈ દોગાનું રંગશીત પતાનું પાલન લન્ના દોગી ઇલાજલી ધમ હચિનીઓ હોદય ડોક્ટરેલી પૂરા ઈમાનદારી રંગ એકે મરીઝેનું દેખભાલ લંજનીઓ બૈસી તોરોક્ચુ સમય કુમો સ્વાસ્થ્ય સેવાગાનો ન્યુક તકનીકેનું લી તેજીસ ઉપયોગ લનોનીઓ ઓનલાઈન પરામર્શ ડિજિટલ રિપોર્ટ રંગ આધુનિક જાંચ સુવિધાગાસ ઇલાજુ ઓમી કાબોદી આસાન જુરેઓનીઓ મગર તકનીક 43 ઓમ્સ ધ્વનનાલી ડોક્ટરેનું સમજ અનુભવ રંગ સંવેદનગાનું થસી વિકલ્પ માચનીઓ પૈસી ખ્યાચ તતોરો કશાંજુ રાષ્ટ્રીય દિવસુ દેન કશાં ચોયકેનું મરાઓ ડોક્ટરે રંગ સ્વાસ્થ્ય કર્મીગાનુ પ્રતિ સન્માન રંગ કૃતજ્ઞતા વ્યક્ત લનિમ ગ્યામિંગનીઓ સાથીજુ સંકલ્પ ઉન્નિગલી જરૂરી કી કશાનું સ્વસ્થ જીવનશૈલી અપને અમિક દ્યારો સ્વાસ્થ્ય જાંચ લનિમગ્યામિક થિટોદુ બેરંગ મનો મરજીસ શેલમાઝામિક જુ બજાય દો ખ્યાજતા ડોક્ટરનું સલાહ જરૂર ઉનિમગ્યામિંગનીઓ વૈસી ડોક્ટરે કઈ પરિસ્થિતિગાનું અનેગાનું કર્તવ્ય પૂરા લજનીઓ ચાહે મહામારી દિયો પ્રાકૃતિક આપદા દિયો થિદલી સંકટ બનના અનેગાનું જિમ્મેદારી પૂરા નિષ્ઠા જ નિભાજનીઓ તોરો ચિકિત્સક દિવસ દેન કશાંચો એકેનું ડોક્ટરેનુ પ્રતિ સન્માન રંગ આભાર વ્યક્ત લનિમ ગ્યામિક સાથી મનો સ્વાસ્થ્ય પ્રતિ જાગરૂક નિયમિક અઈદેનુલી સ્વસ્થ નિયમુ તાંગેસ જાગરૂક લનિમ ગ્યામિક બૈસી જ દત્તો કે તોરો ડોક્ટર દિવસો બારે સાંદા જાણકારી કચ્છ સાથેમાં ઈદ કીથંગ લે રોંચે રોંચી જુગીથંગ

લોકગીત થાય નિશા દેવીઓરી આવાસ જ તજી ખાસ ખાસ ખબરાં. કેન્દ્ર સરકારે આજે વિકસિત ભારત ગ્રામીણ વિકાસ અધિનિયમ 2025 વિકસિત ભારત જી રામ જીરે અંતર્ગત બદીરી દરારી અધિસૂચના દીધી. ગ્રામીણ વિકાસ મંત્રાલયની તરફાતે જારી અધિસૂચનારે અનુસાર સબની પ્રદેશા કને કેન્દ્ર શાસિત પ્રદેશા ચ શ્રમ દરા ચ બઢોતરી કિતુરી. આજે રાષ્ટ્રીય ચિકિત્સક દ્યાડા ઇત મોકે પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાઓરી માણુઆ જો ઇત બારે ચ બધાઈ દીધી. ઇત વિડીયો એક વિડીયો ચ તિને સ્નેહા દીતા પઈ ડાક્ટરારી સેવા પ્રોફેશનલિઝમ કને માનવતા ખાતર બડી બધી આઈ. તિની ઉમેદ જતાઈ પઈ ડાક્ટરારા નિસ્વાર્થ સમર્પણ કને મજબૂતી દેશ સાજો આગે વધેર્યા કરદી. ઇત ત્યાડે જો મનાંદે હોય ડોક્ટર વાયએસ પરમાર મેડિકલ કોલેજ કને નાન અસ્પતાલારે ડોક્ટરારા સમ્માન કરદે હોય ખાસ પ્રોગ્રામ ભી રખે ગયે. પ્રદેશ સાજ માનસૂન પૂરી તરહ તે આઈ ગુરા. આજ સવેરે તે પૂરે પ્રદેશ સાચ બરખા ઓઈ કરદી. મોસમ વિજ્ઞાન કેન્દ્ર સિમલેરે નિદેશક શોભિત કટિયાર ઓરી ગલાયા પઈ આણે વાળે હફતે તક માનસૂન બડી પારી રહેણી. તિને ગલાયા પઈ ઇસ વાર માનસૂન 5 દિન દેરાતે પૂજ્યા પર આણે વાળે હફતે ભી ખૂબ બરખા બરની. કોંગ્રેસરી નેતા કને એક્સ મંત્રી રામલાલ ઠાકુરોરી બિલાસપુરારે રાજકીય મહાવિદ્યાલય નૈણાદેવી ચ વાણિજ્ય કને જુખાળે ચ સાયન્સ કને કોમર્સ યાની વાણિજ્યરી ક્લાસા બહાલ કરને ખાતર મુખ્યમંત્રી સુખોરીરા ધન્યવાદ કીતા. ઇત તે ન્યાણે જો તિનારે કરારે નેડે તેડે પડનેરી સુવિધા મિલની. તિને એ ભી ગલાયા પઈ સરકારારી કોશિશારે કારણ હિમાચલ પૂરે જો દેશ સાચા સે ગુણવત્તા શિક્ષા દેણે ખાતર 5વે નાવા પર પૂજી ગુરા. તજી એથી ખાસ ખાસ ખબરાં. તો ચલે થોડું જ મનોરંજન ફેર પીતે કરાય.

રીના ધીમાનરી અવાજ છે થાય લોકગીત. તો જે છોટી જી ગલબાત લાણી બી પ્રધાનમંત્રીરા 15 સૂત્રીય કાર્યક્રમ એ પ્રોગ્રામ જોવા અલ્પસંખ્યકા તિનજ બી ખાસ કર જો મુસલમાને તિના ખાતર ભારત સરકારે એ પ્રોગ્રામ ચલાવરા તાકી નરી સ્થિતિ ચ સુધાર કિત્યા જાઈ શકો. ઇતરે તેજ જો આંગનવાડી સેવા વધેરના તાકી ન્યાણ્યા કને જો પરતી જનાનૈયા તિના જો જોયા ખરા ખાણા મિલ શકો કને તિના સેતરી બી સંભાળ રહી શકો. પ્રાઇમરી કને મિડલ સ્કૂલના જો વધેરના કને એડા બી ધ્યાન દેણા પૈ કોઈ બી ન્યાણા જો આ સે આપણી પઢાઈ અધૂરી ની છડી શકો. વજીફે વગેરા દિલાણા તાકી ઇના જો સહાયતા દીતી જાઈ શકો. ઉર્દુ પઢાણે ખા જ્યાદા ધ્યાન

ભરત રામ ઓરિયા વાઝા સ્થાએ લોકગીત તજી દેખો બરસાતી રે દિન ને ઇત ખાતર અહા સબની જો ચાઈંદા પૈસે તીરી ખાસ જોઈ સે સંભાળ રખો. સબતે પહેલી જરૂરત જોઈ સે પાણી, પાણી જો અહા જો સાફ પીણા ચાઈંદા, ચાહે સે હારે આરો રા પાણી યા ફિલ્ટર પાણી યા કેળા ભી પાણી યા તિસો બોળી કને ઠંડા કરી કને તાઈ તિસો પીણા ચાઈંદા. કઈ વાર એડા હોવા ભી આજકલ જો આ પસીના જો આ સે બબડ ભરી પો રહા કને પસીને રે પૌરે આહે આવરે હોય કને ચલાઈ દે પખા ફટાફટ કને પી લે ઠંડા ઠંડા પાણી તો જીસતે બચના ચાહીદા ઇસતે બીમાર હોને રા બડ ભરી હોય જાણા તુહા જો તો એસા ભી પાણી જો આ સે થોડા જ્યા પસીના તુહારા શાંત હોઈ જાઓ તો ઘૂમઠા જ્યા પાણી પીતા યા એડા પીતા ભાઈ બિલકુલ ઈ ઠંડા નહીં હો થોડા ઈ ઠંડા હશે કને અપને જો ખાણ પીણા સે ભી ખરા રખના ચાહીદા ધ્યાન રખના ચાહીદા ભાઈ અહીં તાજા ખાણા ખાઈએ રૂહ કર જાઈ આજકલ ભાઈ બજાર જો આ ફલ ફ્રૂટ યા ઓર કોઈ ચીજા બડ ભરિયા તો તીનો જો ખાઈ લઈએ ભાઈ અહીં પર દેખો ભાઈ બીમાર આજકલ બડ ભરિયું હોય ઇસ ખાતર બિલકુલ નહીં ખાણા ચાહીદા કને કરે ભી જો ચીજા અહીં ખાણે રહ્યા તીનો ટકીને જરૂર રખના ચાહીદા જે ટકોઈ રી નહીં હો તો તીસો સટ દેના ચાહીદા ફેરી અની ખાણી ચાહીદી કે આપ તા મખ્યાત ઇસ પર બેઠ રહા યા ઓર કોઈ જ્યાં સેવ હોય છીપકલિયા છુપકોલિયા કુછ તેડા હી નહીં ચડી ગયા હોય કઈ વાર તો કીડા ભી ખાઈ ગયા હોવા ચીજા જો તો તીસ જહેરા તે ભી બચના ચાહીદા મચ્છરાં થી અપના બચાવ જરૂર કરના ચાહીદા આજકલ પાણી જો આ સે હારે ઘરે રે નેડે તેરે કઠ્ઠા હોઈ ગયા હોવા તો સાફ પાણી હો ચાહે ગંદા પાણી હો તીસો જરૂર કઢના ચાહીદા તાકી મચ્છર ઉથી નહીં ફેલી શકો. અપુ જો કોઈ કને રખના ભી બડ ભારી જરૂરી આ હર કાલી બરખા હોય જાય કરાઈ કને બરખા સોગી જો ઇસે હવા ભી લગુરી હોય કને હવાને જો આ સે મારે ટલ્લુ ભી કઈ વાર ગિલ્લે હોઈ ગયો હોય ચાહે છત્રુઓ ડુરા ભી હો તો એસે જ જો આજી ઘર જાન દે તેના ટલુઆ જો જો આસે થોડા જ્યા સર્ફ સુર્ફ પાઈ કને કને પાણી તે કઢી લેના ચાહીદા તા તેના ફેરી રખના ચાહીદા કઈ વાર અહીં એ સ્કાયદે તિસ્તે ભી અહાં જો કઈ બીમારીયા લગાઈયા આ રે શરીર જ જો આ સે રોગાને લડનેરી શક્તિ યાની ઇમ્યુનિટી હારી બધુરી હોણી ચાહીદી તાઈ અહે કિસી ભી ચીજારા સ્વાદ લેસકાય મોસમારા આનંદ ભી તાઈ લેસકાય કને ઇતરા હાજો બડપરી ખ્યાલ રખના ચાહીદા. રોજ એક્સરસાઇઝ યોગા યા જો ભી તુહે કરિસકાય છોડ જ્યા ગાણે ગુણે લાય નચે નુચે તિસ્તી ભી જો એસે શરીર હારા ઠીક રહેંદા. પેટ કઈ વાર એડે મોસમાં જ ખરાબ હોઈ જાં ઉલટી ટટીએ લગી જાઈયા તા આપણે શરીર જ પાણીની કમી નહીં હોણે લેણી ચાહીદી પાણી એ જો આસે લૂણ કને ખંડ મલાઈ કને બાર બાર પીંદે રહેણા ચાહીદા કને હસ્પતાલ ફેર જાણા ચાહીદા તાકી જો આ અહીં ડાક્ટરી સહાયતા લઈ શકીએ. શરીર જ આજકલ ગિલ્લે રહેણે તે યા ઓર કઈ કારણ તે છોટે છોટે ફોડે ફૂંસી હોઈ જાઈયા તેનો દેખણા ચાહીદા ભાઈ એક દો દિન જે ઠીક નહીં હોય તો તેના ખાતર ભી જરૂર જો આસે હસ્પતાલ વગેરા ચ દસના ચાહીદા. પેદલ ચલને તે થોડા આજકલ બચના ચાહીદા ક્યુંકિ કઈ જગ્યા એડી હોય જીતી ધૂપ નહીં પૂજીદી ઉથી સે કાળી જી લગી રહી હોય અરા રહો રહા કને ફિસલને વાળી જગા અહીંયા સે ફિસલાય હે તો બડ પરી એડા ભી ચોટ ભી લગી જાય જો કને નુકસાન ભી હો જા શરીર આરા તો આજકલ જો આસે ઘરે બેઠી કને ઓર કોઈ એક્સરસાઇઝ અહાં જો કરી લેણી ચાહીદિયાં હરે ડાળે બતુ